રાજાપુરમાં નાયબ તહેસીલદાર તુષાર માનિક સંઘ મારપીટ અઉ સરકારી કામમાં બાધા ડાલે કે મામલામાં પ્રદેશભર કે તહેસીલદાર નાયબ તહેસીલદાર અઉ કાર્યપાલિક મજિસ્ટ્રેટ પ્રશાસનિક વિરોધ જતાત 1 જૂન લે સામૂહિક અવકાશમાં રહીન. સુશાસન તિહાર કે તહત મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય આજ સારંગગઢ બિલાઈગઢ જિલ્લા કે ભીખમપુરા ગાંવ પહોંચીન. એ દૌરાન મુખ્યમંત્રી હ જન ચોપાલ ગ્રામીણ મનલે ગોટ બાત કરીન અઉ શાસન કે જનકલ્યાણકારી યોજના કે ક્રિયાન્વયન કે જાણકારી લીન. શ્રી સાય